0: all travel on 020-8574-8410. That's 8574-8410. Safo Travel. Auto protected.
1: Hi, hello, Ketcho. Muchu Ketchi. Dawayana, ashu chayo. Arara, public demand. Hariti aayi rai chu. London maru nao natak laine. Patni Premier League. Etle ke PPL. Yes. From 3rd July till 12th of July. Wow. And this is being presented by Pankaj Soda Galaxy Shows. Yaad rakhjo.
2: Patni Premier League. Shows at Risleaf, Alberton, East and South London, Lower Home, Leicester. For more information, call Deepa on 07947561947.
3: Chalo jaiye ek nava safar par.
4: सिरीन हॉलीडेज अपने पूर्व अफ्रीकाना स्थलोनी मुलाकात लेवा आमंत्रण आपे छे कंपाला नैरोबी मुंबासा जांजिबार अनि दार ए सलाम साथे जिंजा अनि मचिसन फॉल्स
5: बस पैक करो अनि रिलैक्स थई जाओ
4: केम के आपनी सफर अमारी सफर छे वधु माहिती माटे
5: कॉल करो दीप्ति पंड्या ने
4: 0116266481 पर वधु माहिती माटे लॉग इन करो sirinholidays.co.uk पर
2: फादर सन नो बॉन्ड जेटलो स्पेशल छे इटली ज स्पेशल फिल्म आवी रही छे
6: अंकल समय पहला थी आवाज छो
7: आवाज એટલે કેવા
2: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર
7: મારો બાપ બનવાની કોશિશ કરે તું બુદ્ધિ વેચી આવે છે તું અરે જિંદગી એવી મોજ થી જીવજે કે જિંદગી ખુદ તને આવી ન પૂછે
2: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાસ ઓન 19 જૂન ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ
7: તો થઈ જાય જિંદગી વન્સ મોર
8: Dreaming of owning a property in Dubai? Now you don't need to fly thousands of miles to explore the opportunity. Dubai's leading real estate experts are coming to Quality Foods, Hayes, from the 27th to the 30th of June. Discover luxury investment options, exclusive registration waivers, residency support, and an incredible 0.25% monthly payment plan. Visit the Dubai Real Estate Stand at Quality Foods, Hayes. Your future in the sun could start right here. 27th to the 30th of June. See you at Quality Foods, Hayes.
9: Mum, I'm outside. Yes, literally just landed.
10: Wait. How are you calling already? I'm still searching for Wi-Fi.
9: Oh, I'm on Simzy. Downloaded the eSIM back at Heathrow.
10: And you didn't pay those massive roaming charges?
9: Not a penny extra. Just a cheap local data plan. I even kept my UK number for bank alerts.
11: Heading home for the holidays? Skip the roaming drama. Get instant 5G data in India and 100 plus countries. Download the Simzy app today. Simzy, your global flow. T's and C's apply.
12: सारी रात बॉलीवुड क्लासिक्स का साथ सिर्फ लाइका गोल्ड पर